0: ભારતરાય ગંડા ડીએનડી સૌરાષ્ટ્રમાં અતિક્રમણ ન કરો. સૌરાષ્ટ્રમાં ઓસ્તા એવમ સ્થાયી સમસ્યાના નિર્માણ ન કરો. સડકો નામે ઠોર તથા પાણી નિકાસ બંધ હોવો નથી. સવારી સમયમાં લેન અનુસાર પાલના કરો તો કરો. સવારી સમયમાં ટ્રાફિક નિયમનું પાલન કરો. સવારી સાધુમાં ઝુંબી રહો અથવા છતમાં બેસી રહો યાત્રા ન કરો. સડકો ક્ષમતા ગુંડા બોડી ભાગ પ્રયોગ ન કરો. ઝેબ્રા ક્રોસિંગ માટે માટે બાટું કાપ ન કરો. સડકો તત્કાળ મળતી માર્ગ ઘડી કરો. યાત્રાકો પ્રમાણ કોઈ સમસ્યા ભય મળતીકો પ્રહરીલાઈ ખબર કરો.
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલયે કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ. મૌસમ સંબંધિત સહી સૂચના પ્રાપ્ત કરો. સુરક્ષિત ભવિષ્ય નિર્માણ કરો. મૌસમ તથા જળવાયુ સંબંધિત સૂચના લીની રહતી કરો. મૌસમ પૂર્વાનુમાનની જાણકારી નિયમિત ચૂંટણી કરો. પ્રાકૃતિક વિપત જોખમ ન્યૂનીકરણમાં સૂચિત બનો. જળવાયુ પરિવર્તનના અસર ઘટાડવા સામૂહિક પ્રયાસ કરો. વન સંરક્ષણ વૃક્ષારોપણમાં સક્રિય સહભાગિતા જણાવો. ઉર્જા બેઠક પર સ્વચ્છ ઉર્જાકો ખેલ જણાવો. બાથરૂમ પ્રદૂષણ નિયંત્રણમાં જિમ્મેવાર કરો. બાથરૂમ સંરક્ષણ કરો. જીવન રક્ષા કરો.
2: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલયે કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ.
0: યોની હિંસાબાટ બચાવ બચાવ. યંત્રની હિંસા સામાજિક અપરાધ હો. બાળબાલિકા યંત્રની હિંસાકો જોખમમાં હોઈ સક્ષમ. હિંસા સિલેકી અસંતોષ સાથે ભય પરિચિત નાતેદાર હો જોખીબાટ હોઈ સક્ષમ. અભિભાવકે આપણા છોરાછોરીકો વ્યવહાર ખ્યાલ રાખો. બાળબાલિકાકો ચાલચલન પાણી વ્યવહાર અસ્વાભાવિક પરિવર્તન આયો હોઈ સક્ષમ. તેસ્તો પાણી ઉનહરૂસંગ તત્કાળ કુરા કરાવ. બાળબાલિકાસંગ નિયમિત સંપાદ કરાવ.
2: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલય કોશી પ્રદેશ દ્વારા જનહિતમાં જારી સંદેશ.

નમસ્તે નમસ્કાર અને લોકસંગીત ગાવા બંધ સંપૂર્ણમાં હાર્દિક સ્વાગત કે સાથમાં કાર્યક્રમ આપને પાખા આપને બાકા લેર ઉપસ્થિત વૈશ્વિકા છું પ્રાગ્ધિક મિત્ર કો સાથમાં આવાજમાં છું મસ્તુરકી લમ સ્વરપાર સુંદર અનુસામેલા યો સમયમાં પૂર્વી નેપાળથી પહેલો સામુદાયિક રેડિયો સોલાફા 102.2 મેગાહર્ટ્ઝ કાર્યક્રમ આપને પાખા આપને બાકા સુનિરહનુ ભાઈ સર હરેક દિન હરેક વાર ફરક ફરક કાર્યક્રમ લે છે તપેક રેડિયો સુટમાં ઉપસ્થિત હોને ગર્દછૌ આજ પણ હમી તે સમયલાયને લેર ઉપસ્થિત ભાઈ સજીકા છૌ ભને આજ હમી વિશેષ કરી શનિવારે વસાયમાં છૌ શનિવારે વસાયમાં હમીને લેર આયા છૌ લો બાકાકો દિન રાજજી તમારીને કાર્યક્રમમાં સહભાગીતા જણાવ્યું ભાઈ ભને હમી તપારીલાઈ લો બાકાકો દિન રાખને છૌ તપારીને કુન લો બાકા હો ભનેર ચિન્હ પર્ને હોય ર તપારીને લો બાકાકો બોલ ચિન્હ સફળ હોય ભને તપારીને આપણો નજીકના માત્ર મિત્રલાઈ એકજના મિત્રલે પણ સમજન સક્નુહેછ ર પક્કી પણ બે જણા સાથીને હમ્રો કાર્યક્રમ આપણે પાખા આપણે બાકાકો પ્રતીક્ષામાં હોનુહુન્થ્યો હોલા તપાઈંકો પ્રતીક્ષાકો સમય ભને સમાપ્ત ભઈસકેકો છ રહન સક્નુહુનેછ 94649 70 કો લાઈનમાં કાર્યક્રમમાં સહભાગીતા જણાવન સક્નુહુનેછ ર તપાઈંકો નિમિત્તથી હમ્રો ટેલિફોન લાઈન એકદમે ખુલ્લા ભએકો છ એકદમે નિર્ભક ભએર કાર્યક્રમમાં સહભાગીતા જણાવન સક્નુહુનેછ ર પક્કી પણ ધેરૈજના સાથીહરુ યો સમયમાં આફ્નો કામતિર વ્યસ્તતા હુનુહુન્છ હોલા રૂપાઈતિર હુનુહુન્છ હોલા આલુ ખુન્દै हुनुहुन्छ होला खाजा बनाउँदै हुनुहुन्छ होला खाजा खाँदै हुनुहुन्छ र होला र त्यस्तै गरी आज चाहिँ शनिवार दसैं भएका कारण पनि धेरैजना साथीहरूको त अफिस त्यस्तै गरी स्कूलहरू विदा भएका कारण पनि धेरैजना साथीहरू सरसबैतिर व्यस्तता हुनुहुन्छ होला आफ्नो बाबा मम्मीलाई सघाउँदै हुनुहुन्छ होला र जे जस्तो अवस्थामा भए पनि हाम्रो कार्यक्रमलाई चाहिँ अन्तिमसम्म चाहिँ सुनेर साथ दिनुहोला र थोरै समय छुट्टै चाहिँ हाम्रो कार्यक्रममा पनि सहभागिता जनाउन सक्नुहुनेछ र तपाईँहरूका निमित्त हाम्रो टेलिफोन लाइन चाहिँ एकदमै खुल्ला भइ नै सकेको छ र निर्भका भएर कार्यक्रममा सहभागिता जनाउन सक्नुहुनेछ र तपाईँहरूको टेलिफोन लाइनको पर्खाइमा छौं हामी तपाईँहरूको टेलिफोन लाइन आइहाल्यो भने हामी लिने नै छौं र तपाईँहरूसँग मिठा मिठा कुराकानी गर्दै तपाईँहरूको हलखबर बुझ्दै र हामी बुझ्दै चाहिँ तपाईँहरूलाई मिठो लोक बाकाको दिन राख्नेछौ र तपाईँहरूले चाहिँ कुन लोक बाका हो भनेर चिन्नु पर्ने हुन्छ र तपाईँहरूले चाहिँ लोक बाकाको बोल चिन्न सफल हुनुभयो भने चाहिँ तपाईँहरूले आफ्ना नजिकका एकजना मित्रलाई पनि सम्झन सक्नुहुनेछ र त्यसकारण चाहिँ कार्यक्रममा सहभागिता जनाउन सक्नुहुनेछ र यति बेला चाहिँ कोही साथीको पनि टेलिफोन लाइन चाहिँ आइरहेको छैन र पक्कै पनि एकदमै इन्टरनेटको समस्या हुन सक्छ होइन त्यही भएर चाहिँ तपाईँहरूले एकदमै टेलिफोन लाइन लाग्ने डाँडा काँडातिर भएर चाहिँ तपाईँहरूले टेलिफोन दबाउनु भयो भने चाहिँ लागि नै हालेछ र त्यसकारण चाहिँ 97649 70 लाइन हुँदै चाहिँ कार्यक्रममा सहभागिता जनाउन फटाफट तयारी गर्दै गर्नुहोला भन्न चाहन्छु र अहिले पनि हामी गीततर्फ नै जानेछौ निकै नै मिठो गीत रहेको छ कोइले कराउने बोलको लोक बाक रहेको छ र जसमा चाहिँ आवाज बढ्नु भएको छ निकै नै चर्चित लोकप्रिय अनि दर्शक अनि श्रोतको मनमुटुमा बस्न सफल गायक गायिका हुनुहुन्छ कुमान अधिकारी र मिलिमा रहेको आवाजमा सजिएको यो मिठो लो बाक हामी एकैछिन सुन्नेछौ र यो लो बाकाको साथमा चाहिँ पहिलो अनि छुट्टो विश्रामतर्फ हुनेछौ।